0: விலா உதாசன ஹயாயி வினாடி தியாயி
1: அக்குரு அத்தர புவத் சொயன பத்தர
2: சம அனுக்கிரகாய யூத் එකේ ඔයාගේ ෆියුචර් එකට ප්ලස් පොයින්ට් එකක් RDB Youth Plus යූත් එකටම සෙට් වෙන බැංකින් පාර්ට්නර් RDB Youth Plus කිනුමා
3: සහයෝගීතා අනුග්‍රහය
4: කොටු දෙක